0: બોય દિન દેખ્યો રે ભાઈ કે રાત્રિયો આવતો ભાઈ હજુ કહે નહી શાસ્ત્રીજી હા પર પ્રધાનમંત્રી જદ મે એક ટાઈમ હજુ કો વ્રત કરતા
1: રાખતા
0: ઠીક હે ની તો બોય દિન ઓર આજ મે ભાઈ ઘણો નિપજન ઢૂગો તો આ ની ભાઈ કે નિપજીડી સી ને પાપો કાટો
1: પાપો ની કાટ
0: કે એક કિસાન હે ની બો જે માન લો હું તો કહું એક ધોબો ધાન નિપજવ ને વાત રાત રાત
1: મહેનત કરે
0: રાત રાત ની દેખે પણત મેં જા ખેત ખડે નિંગે રાખે
1: હી મેં ઉભા રહે
0: હા તો કિસાન કે ની અંદર તરી જીતવ હે જો અન્ન ને બચાયું હે વાહ ભાઈ વાહ વાહ મનોરમા વાહ આર ગોના ધપાન લાવો ને હે જો કાલે દિનું કે જઈજો જો બઢિયા ખેડી ને થોડી ઘણી કે ઠોંગ ભરી અને સો કો લુંગડો મેં એક તો મેં હોય થોડું બાકાત ખેડી થોડી લીલી હોગી તો વાહ કરજો ભાઈ ને મેં યું હે કે ભાઈ મનોરમા આવો બાજરી આળ ખીચરી આળ ગીત હું
1: ઓલો ખીચ ઓર હાથે હુણો ગીત
0: હા વાહ ભાઈ વાહ.